વાહા બયકુ મિલકુએ વડગેમ વની એખલાંગે છે એખલાંગે હાદરતુ ગાવા મલાઇકતું એખલાંગે અળુકં કુરુમક બોડાવે વડૈનુ ગણતે આદિ વારુબલી ફુલેવેસ નુમે વેમે.

વાહા બયકુ મિલ્કુએ વડગેમવાની એકલાંગે છે, એકલાંગે હાદરતુ ગાવા મલાયકતું એકલાંગે અળુકં કુરુમક બોડાવે વડયનુ ગણતે આદિ વારુબલી ફુલે વિસ નુમે વેમે.

ફુરાળ ખમગા તિમન રસ ખલાંગે ઉડુ લવીમે આદિ એવરની એથાંગે ઈરુ હંદાય થરતફદ હેકિતક ફુરગસ દે બૈકે.